ઓર બાંધે પૂત્યો ઉતિરણી જે ચાળી રે ઓર બાંધે પૂત્યો રે ભાળો ઓર બાંધે પૂત્યો મારી ને નકરી નણ તલબાઈ કબડા કોયા રે રાજ મારી ને નકરી નણ તલબાઈ કબડા કોયા રે રાજ મારું.